0: आकाशवाणी समाचार सोनल परमार वाचे छे। सौ प्रथम मुख्य समाचार। ભારત અને ઇન્ડોનેશિયાના વિદેશમંત્રીઓની સહઅધ્યક્ષતામાં ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકનો પ્રારંભ। ઘરેલું રાંધણ ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો। દરમિયાન સરકારે કહ્યું, ભારતમાં રાંધણ ગેસ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ। સીબીઆઈએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ ફાઇનાન્સ છેતરપિંડી કેસો સંદર્ભે અલગ અલગ ક્ષેત્રોના 6 પરિસરમાં દરોડા પાડ્યા। ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે 2 સુવર્ણ સહિત વધુ 6 ચંદ્રકો જીત્યા। ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના 2 દિવસે ભારતનો સન્માનજનક સ્કોર। સમાચાર વિગતવાર। ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો ભારત આવી પહોંચ્યા છે। શ્રી સુગિયોના નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકની સહઅધ્યક્ષતા કરી રહ્યા છે। વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે બેઠક દરમિયાન બંને મંત્રીઓ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મજબૂત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરશે। બેઠકના પ્રારંભમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે। તેઓ બંને દેશો વચ્ચે રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, દરિયાઈ વેપાર અને રોકાણ, આરોગ્ય, ફાર્માસ્યુટિકલ્સ, ખાદ્ય સુરક્ષા અને પર્યટન, શિક્ષણ અને સાંસ્કૃતિક સહયોગના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા આતુર છે। ઘરેલું રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો છે। 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે। છેલ્લા 3 મહિનામાં આ બીજો ભાવ વધારો છે। દરમિયાન સરકારે આજે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતાં સસ્તા છે અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતાં નોંધપાત્ર રીતે ઓછા છે। પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન ઉર્જા સુરક્ષા પગલા પર પ્રકાશ પાડતા સરકારે કહ્યું કે ભારત એવા કેટલાક દેશોમાંનો એક છે જેણે દરિયાઈ પરિવહનમાં વિક્ષેપો છતાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઉર્જા કાર્ગોની અવર જવર જાળવી રાખવામાં સફળતા મેળવી છે। દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી અને એલપીજી બોટલિંગ અને વિતરણ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ છે। તેલુગુ દેશમ પાર્ટી TDPએ 18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે તેના 3 ઉમેદવારોની જાહેરાત કરી છે। TDPના રાષ્ટ્રીય અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુએ ઉમેદવારોની યાદી જાહેર કરી। પાર્ટી ઉદ્યોગપતિ સના સતીશ, શિક્ષણવિદ ભાષ્યમ રામકૃષ્ણ અને TDP સોશિયલ મીડિયા વિંગના વડા ચિંતા કાયલા વિજયને ઉમેદવાર જાહેર કર્યા છે। સીબીઆઈએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ ફાઇનાન્સ છેતરપિંડી કેસના સંદર્ભે ગઈકાલે ચંદીગઢ, પંચકુલા અને દિલ્હી NCR પ્રદેશમાં 6 પરિસરમાં દરોડા પાડ્યા હતા। આ કેસ હરિયાણા સરકારના 8 વિભાગો અને ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ચંદીગઢ રિન્યુએબલ એનર્જી સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન સોસાયટીના 2 વિભાગોમાં 661 કરોડના જાહેર ભંડોળના ઉચાપત અને ગેરરીતિ સાથે સંબંધિત છે। સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે પરિસરમાં અનિયમિતતાઓ અને ગુનાની આવક પ્રાપ્ત કરવા સંદર્ભે હરિયાણા કેડરના વરિષ્ઠ જાહેર કર્મચારીઓ અને એક ખાનગી કન્સલ્ટન્સી ફર્મ અને તેના ડિરેક્ટરના રહેણાંક પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસમાં પુરાવા મળી આવ્યા છે જે સૂચવે છે કે જાહેર કર્મચારીઓએ બેંક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી હતી અને ખાતા ખોલવામાં, ભંડોળ ટ્રાન્સફર કરવામાં અને ત્યારબાદ ઉચાપત કરવામાં મદદ કરી હતી। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ સ્વસ્થ ભવિષ્ય માટે સલામત અને સ્વચ્છ ખોરાક પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે। આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ નિમિત્તે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે નાગરિકોને સ્વસ્થ ખાવાની આદતો અપનાવવા અને સ્વસ્થ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે યોગદાન આપવા વિનંતી કરી છે। શ્રી નડ્ડાએ પ્રધાનમંત્રી મોદીના ખાદ્યતેલના વપરાશમાં 10% ઘટાડો અને સારા સ્વાસ્થ્ય અને મજબૂત રાષ્ટ્ર માટે સંતુલિત આહાર અપનાવવાના સંદેશનો પણ પુનરોચ્ચાર કર્યો। યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે સવારે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પહેલના 77મા સંસ્કરણમાં ભાગ લીધો। આ પ્રસંગે શ્રી માંડવીયાએ નાગરિકોને આ પહેલમાં જોડાવા અને ફિટ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા અપીલ કરી।
1: સાયકલિંગ કરને સે આપકી હેલ્થ અચ્છી રહે, સાયકલિંગ સે ફ્યુલ કા બચત હોતા હૈ, વર્તમાન મેં ટ્રાફિક કી બહુત બડી સમસ્યા હૈ, ઉસકા ભી સમાધાન, તો ક્યો ના હમ સાયકલિંગ કરે। દેશ કે નાગરિકો મેં અપને હેલ્થ કે પ્રતિ અવેરનેસ બઢી હૈ। મોદીજી ને આધા ઘંટા રોજ फिटनेस देने के लिए कहा है, तो ये फिटनेस का डोज आधा घंटा के लिए हम हमेशा साइकिलिंग करेंगे तो मैं मानता हूँ कि हमारी कई समस्या का समाधान होगा।
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો। ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી ઉત્તરવહીઓના પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટે ઓનલાઇન અરજીઓ સબમિટ કરવાની આજે છેલ્લી તારીખ છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું કે પોર્ટલ મધ્યરાત્રિ સુધી ખુલ્લું રહેશે। બોર્ડે વિદ્યાર્થીઓને અંતિમ તારીખ પહેલા તેમની અરજીઓ સબમિટ કરવા અપીલ કરી છે। હવાઈ પરિવહન સંઘે એશિયા પેસિફિક ક્ષેત્રમાં ઉડ્ડયનના વિકાસમાં ભારતની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી છે। 2044 સુધીમાં આ ક્ષેત્રમાં હવાઈ મુસાફરોની સંખ્યા 4.1 અબજ સુધી પહોંચવાનો અંદાજ છે।
2: अंतर्राष्ट्रीय हवाई परिवहन संघ एशिया प्रशांत क्षेत्र के उपाध्यक्ष शेल्डन ही ने कल ब्राजील में बताया कि भारत पिछले कई वर्षों से एशिया प्रशांत क्षेत्र के विमानन विकास में महत्वपूर्ण योगदान दे रहा है। उन्होंने कहा कि भारत दुनिया के सबसे तेजी से बढ़ते घरेलू नागर विमानन बाजारों में से एक है। श्री शेल्डन ने यह भी कहा कि इस क्षेत्र में पिछले 5 से 10 वर्षों में मजबूत वृद्धि हुई है और भविष्य में भी इसके मजबूत बने रहने की आशा है। समाचार कक्ष से मैं पायल शर्मा।
0: અમેરિકન સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ ટ્રાફિક માટે ખતરો ઉભો કરતા 2 ઈરાની ડ્રોનને અટકાવીને નાશ કર્યો છે। યુએસ સેન્ટ્રલ કમાન્ડે પશ્ચિમ એશિયામાં તૈનાત યુએસ દળો દ્વારા આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે। પ્રસ્તુત છે એક અહેવાલ।
3: अमरीका की सैन्य कमान ने बताया है कि अमरीकी बल हाई अलर्ट पर हैं और इस क्षेत्र में किसी भी खतरे का जवाब देने के लिए तैयार हैं। पश्चिम एशिया में तनाव और बढ़ गया है। ईरान ने कल कुवैत और बहरीन में अमरीकी सैन्य ठिकानों पर बैलिस्टिक मिसाइलें दागी। ये हमले होर्मुज जलडमरु मध्य के पास ईरान की ड्रोन गतिविधि की खबरों के बाद अमरीकी बलों के केशम द्वीप और गोरुख में ईरानी रडार और निगरानी स्थलों को निशाना बनाने के कुछ घंटों बाद हुए। इस बीच अमरीका और ईरान के बीच बढ़ते तनाव के बीच शांति के प्रयास करने के उद्देश्य से पाकिस्तान के गृह मंत्री मोहसिन नकवी कल ईरान पहुंचे। हाल के हफ्तों में ये उनकी ईरान की तीसरी यात्रा है। समाचार कक्ष से मैं मुकेश कुमार बल।

0: ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ગઈકાલે સાગર જગલાન અને કિશોર કાજલ ધોચકે પોતપોતાના વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે. આ સાથે ભારતે મંગોલિયામાં ચાલી રહેલી આ સ્પર્ધાના ત્રીજા દિવસે વધુ 6 ચંદ્રકો જીત્યા છે. સાગર જગલાની ફ્રી સ્ટાઇલ 74 કિલોગ્રામ ફાઇનલમાં તામીર એશિન માવને 3-2 હરાવ્યો હતો. જયદીપે મુનખબતને 15-4 હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મહિલા કુસ્તીમાં કાજલે 76 કિલોગ્રામ વર્ગમાં નાઇજીરિયાની દામુલા ઓજોને 8-0 હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. પ્રિયા મલિક, હંસિકા લાંબા અને માનસી હલાવતે વિવિધ વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે ડ્રિંક્સ બ્રેક સુધી ભારતે 8 વિકેટે 544 રન બનાવ્યા છે. ભારતે દિવસની શરૂઆત 3 વિકેટે 368 રનથી કરી હતી. શુભમન ગિલને મોહમ્મદ સલીમે 126 રને આઉટ કર્યા હતા. ઋષભ પંત 81 અને KL રાહુલ 100 રન બનાવીને આઉટ થયા હતા. આગામી દાયકામાં વૈશ્વિક તેલ માંગ વૃદ્ધિમાં ભારતનો હિસ્સો આશરે 50% અને વીજળી વપરાશ વૃદ્ધિ 15% રહેશે. સેન્ટ પીટર્સબર્ગને ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમમાં બોલતા રશિયાના તેલ ઉત્પાદક રોઝનેફના વડા ઇગોર સેચીને જણાવ્યું કે 2035 સુધીમાં ભારતનો તેલ વપરાશ 44% વધીને લગભગ 8 મિલિયન બેરલ પ્રતિ દિવસ થવાનો અંદાજ છે. ભારત અને ઇન્ડોનેશિયાના વિદેશમંત્રીઓની સહઅધ્યક્ષતામાં ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકનો પ્રારંભ. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો. દરમિયાન સરકારે કહ્યું ભારતમાં રાંધણ ગેસ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ. સીબીઆઈએ IDFC ફર્સ્ટ બેંક અને EU ફાઇનાન્સ છેતરપિંડી કેસો સંદર્ભે અલગ અલગ ક્ષેત્રોના 6 પરિસરમાં દરોડા પાડ્યા. ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે 2 સુવર્ણ સહિત વધુ 6 ચંદ્રકો જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સન્માનજનક સ્કોર. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી મુંબઈ. भक्ति सोनटक्के राष्ट्रीय बातम्या देत आहे. ठळक बातम्या. घरगुती LPG सिलेंडरच्या दरात 29 रुपयांची वाढ. येत्या 21 जूनला होणाऱ्या नीट UG पुनर्परीक्षेची प्रश्नपत्रिका फुटल्याचा दावा NTA ने फेटाळला. अफवांवर विश्वास न ठेवण्याचं आवाहन. राष्ट्रीय पुरस्कार विजेता मल्याळी अभिनेता सलीम कुमार यांचं निधन. आणि फ्रेंच ओपन टेनिस स्पर्धेत महिला एकेरीत 19 वर्षीय मीरा अँड्रीवानं पटकावलं विजेतेपद. स्वयंपाकासाठीच्या घरगुती LPG सिलेंडरच्या दरात 29 रुपयांची वाढ करण्यात आली आहे. 14 किलोच्या सिलेंडरच्या दरातली ही वाढ आजपासून लागू होणार आहे. गेल्या 3 महिन्यातली ही दुसरी दरवाढ आहे. या वाढीमुळे दिल्लीत घरगुती LPG सिलेंडरचे दर 913 वरून 942 रुपये असे झाले आहेत, तर मुंबईत सिलेंडरचे दर 912.50 रुपयांवरून 941.50 रुपये इतके झाले आहेत. आंतरराष्ट्रीय स्तरावर स्वयंपाकाच्या गॅसच्या दरात मोठी वाढ होत असली तरी भारतात LPG सिलेंडर जागतिक स्तरावरच्या सर्वात कमी दरात मिळत असल्याचं केंद्र सरकारनं म्हटलं आहे. अमेरिका, कॅनडा आणि ऑस्ट्रेलिया यांसारख्या विकसित अर्थव्यवस्थांच्या तुलनेत भारतात LPG स्वस्त आहे, असं केंद्रीय पेट्रोलियम आणि नैसर्गिक वायू मंत्रालयाच्या निवेदनात म्हटलं आहे. अस्थिर जागतिक ऊर्जा बाजारातल्या उलाढालींपासून ग्राहकांचं संरक्षण करण्यासाठी सरकारनं स्वतः वाढीव किमतीचा मोठा वाटा उचलला आहे, असं यात म्हटलं आहे. येत्या 21 जूनला होणाऱ्या NEET UG 2026 पुनर्परीक्षेची प्रश्नपत्रिका फुटल्याचा दावा NTA अर्थात राष्ट्रीय चाचणी संस्थेनं फेटाळला आहे. विद्यार्थी आणि त्यांच्या पालकांमधल्या परीक्षेबाबतच्या तणावाचा गैरफायदा घेऊन अशा अफवा पसरवणाऱ्या संघटित टोळ्यांचं हे काम असल्याचं NTA समाजमाध्यमावरच्या पोस्टमध्ये म्हटलं आहे. परीक्षा प्रक्रियेची विश्वासार्हता अबाधित असून उमेदवारांना सुरक्षित आणि निष्पक्ष पद्धतीनं परीक्षा देता यावी यासाठीच्या उपाययोजना करण्यात आल्याचं यात म्हटलं आहे. परीक्षेबाबतची समाजमाध्यमांवरची आक्षेपार्ह सामग्री तात्काळ ओळखून सायबर गुन्हे शाखेला त्याबाबत माहिती दिली जात असून संबंधित प्लॅटफॉर्म विरोधात कारवाई केली जाईल. उमेदवार आणि त्यांच्या पालकांनी

0: એ લઈને આવ્યા છીએ આપની માટે સાહિત્યની વાત, સાહિત્યનો સંગાત. હા દોસ્તો, સમય થઈ ગયો છે શ્રેણી સર્જક વિશેષનો, જે અંતર્ગત પન્નાલાલ પટેલ લિખિત નવલકથા મળેલા જીવનું પઠન રજૂ કરાઈ રહ્યું છે. આ નવલકથાને અનેક પુરસ્કારો મળ્યા છે. આજે આપણે સાંભળશું તેનો 24મો મણકો. પઠન સ્વર વૈશાલી ત્રિવેદીનો છે, નિર્માણ સહાય શ્વેતા કોલ્હે.
1: નવલકથા પઠન મળેલા જીવ.

જી અને જીવીની પ્રેમ કથા સાંભળતા સાંભળતા આપણે પોતે પણ ધૈર્ય ખોઈ બેસીએ અને આપણને થાય કે આના કરતાં તો એ બંને જણા એ જ વખતે એ જ મધરાતે ભાગી ગયા હોત, અથવા તો જ્યારે મેળામાં મળ્યા ત્યારે જ વિખૂટા ન પડ્યા હોત, અથવા તો જાતિ જ્ઞાતિ ધર્મનો વિચાર કર્યા વગર ફક્ત પોતાના હૃદયનો જ વિચાર કર્યો હોત, પોતાના જીવનનો જ વિચાર કર્યો હોત. આવી બધી વાતો આજના સમય પ્રમાણે યથાર્થ લાગે, પણ આપણે જે યુગની જે કાળની જે પ્રદેશની જે લોકની વાતો કરી રહ્યા છીએ એ લોકો જેને પન્નાલાલ પટેલે ખૂબ વ્યવસ્થિત રીતે આલેખ્યા છે એ સમયે એ સમાજમાં એ લોકોમાં અન્યનું હિત હંમેશા હૈયે પહેલાં રહેતો, અને કદાચ એટલે જ ઘણી બધી મુસીબતો વચ્ચે ઘણી બધી વિટંબણાઓ વચ્ચે ઘણી બધી ઓછપ વચ્ચે પણ લોકોના જીવન ખૂબ સુગમતાથી વીતી જતા. અહીંયા પણ કાનજીનો જીવ અને જીવીનું રુદ્યુ એકબીજા તરફ ખેંચાતા હતા, પણ તેઓ પોતે પોતાની ફરજ પોતાના કર્તવ્ય અને પોતાના ઘર કુટુંબ અને સમાજની આબરૂને સારી પેઠે જાળવીને જીવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એમનો વિરહ, એમનું દુઃખ, એમની એકબીજા પ્રત્યેની ખેંચ અને એમને થતો અસહ્ય ત્રાસ અન્યને માટે પણ વેઠવો મુશ્કેલ હતો ત્યારે એ બંનેના હૃદયની દશા તો આપણે વિચારવી જ રહી. હવે આગળ આવો સાંભળીએ નવલકથા પઠન મળેલા જીવ, લેખક પન્નાલાલ પટેલ, વાચક સ્વર અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી, ભાગ 24. બીજે દિવસે હીરો ભગતને ઝાકળીએ ગયો. ઓળો પાડીને બેઉ જણ ફૂલતા બેઠા. હીરાએ વાત ઉપાડી, માનો ન માનો ભગત, પણ કાનજીને કાંઈ થઈ ગયું છે, પેલી એ કાંક કરી દીધું હોય એમ મને તો લાગે છે. ભગતની જગ્યાએ બીજો હોત તો ચણાનો કણ હાથમાં જ રહી ગયો હોત, અને હીરાની શોકભરી સુરત જોઈને તો સવાલ ઉપર સવાલ જ પૂછ્યા હોત. પેલી એટલે કોણ વળી? કાંક તે શું કરી દેવાની હતી? ને કાનજીને શું થયું છે વળી? ઘોડા જેવો તો છે, વગેરે વગેરે. પણ ભગતના પેટનું તો પાણીએ ન હાલ્યું. હીરા સામે એક નજર નાખી હસ્યા, મોંમાં ઓળાનો કણ નાખતા બોલ્યા, તું બોલ્યો એમાં કાંઈ સમજાયું નહીં હીરા. અને એ જ રીતે ઓળો ફોલતા રહ્યા. હીરાને સહેજ ખીચ ચડી, આમ અજાણ્યા થઈને ન બોલતા હોતો ભગત, તે દિવસે તમે જ નહોતા પૂછતા? આજકાલ કાનજીએ કેમ મારે ત્યાં આવવાનું બંધ કરી દીધું છે અને આજ પાછા? હા હા, પણ એનું છે શું, તું પેલી પેલી કરે એમાં મને શું સમજ પડે? ભગતે હીરા સામે જોઈને કહ્યું, વળી પાછા ઓળો ખાવા વળ્યા. હીરાને થયું, સાંભળ્યા વગર શું તમારું કપાળ કે? પણ એમ રીસ કરે તો પણ ભગત તો હસવાના જ હતા. ઝાકળ્યા બહાર એક નજર નાખતા હીરો ભગત પાસે જરા સરક્યો અને બોલ્યો, આ પેલી ગાંજણની વાત હસતો. તમે ભલે જાદુમંતરમાં ન માનતા હો ભગત, પણ હું તો માનું જ છું. મને તો લાગે છે કે એ રાંડે કાનજી ઉપર ગમે તેમ પણ મોઈણી જ કરી દીધી છે. તે કેમ જાણ્યું? કોઈ ભૂવાને દાણામાળા ભાળ્યા હતા કે શું? ભગતને હસવું આવ્યું. એમાં ભૂવો શું કહેતો તો ભગત, હું મારી સગી આંખે જોઉં છું એ નહીં? ભગત જાણે બધું એ જાણતા હોય તેમ હીરા તરફ જોતા પૂછ્યું, શું જુએ છે તું, કહેજો. શું તે? કાનજીના જીવલીથી જીવ લાગ્યો છે. પણ એમાં કેમ જાણ્યું? લોક કહે છે એ ઉપરથી ને, પણ મને તો લાગે છે કે લોકોની આ વાત જરાય સાચી. અરે સાચી વાત હોત તો મૂસ તો એમનું પાપ એમને પૂછ.

ઘરમાં બેસાડી દેત. ગુસ્સે થવા જેવું તો રહ્યું નહોતું, છતાંય હીરો છણકો કરવાથી તો ન જ ગયો. તમે હવે બોલ્યા વગર છાના રહેશો ભગત? કહી જાણે સ્વગત બબડતો હોય એમ બબડ્યો, મારા ક્યાં ભોગ લાગે તે વળી તમારા આગળ વાત કાઢી. પણ લેને હજુ એ શું બગડી ગયું છે? આ તમાકુ ભરી એટલી વાર, તમાકુના ધુમાડા ભેગો તારી વાતનો એ ધુમાડો. કઈ ભગત બાજુમાં પડેલી ચલમ સાફ કરવા વળ્યા. ત્યારે શૂન્ય મનસ્ક બની બેઠેલો હીરો જાણે છેલ્લો ઈલાજ પણ વ્યર્થ ન ગયો હોય એમ ઉદાસ થઈને બેસી રહ્યો હતો.

100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR એપ પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગીત ગુર્જરી. શ્રેણી સર્જક વિશેષ અંતર્ગત હમણાં જ આપે પન્નાલાલ પટેલ લિખિત નવલકથા મળેલા જીવના 24મા મણકાનું પઠન સાંભળ્યું. પઠન સ્વર વૈશાલી ત્રિવેદીનો હતો. નિર્માણ સહાય શ્વેતા કોલ્હે.

0: ગુજરાતીઓની અસ્મિતાને ઉજાગર કરતો એકમાત્ર રેડિયો કાર્યક્રમ ગીત ગુર્જરી 100.1 FM ગોલ્ડ પર દરરોજ બપોરે 3-4 વાગ્યા સુધી રોજ નવા વિષયો, મુલાકાતો, રસપ્રદ વાતો અને ગીતોનો ખજાનો ગીત ગુર્જરી. આપના મંતવ્યો, પ્રતિભાવો, ફરમાઈશી ગીતો અને વિષય સાથે જોડાવા માટે અમારા ફોન નંબર નોંધી લેશો 0224515434, 0224515435. તો સાંભળતા રહો ગરવા ગુજરાતીઓનો ગરવો કાર્યક્રમ ગીત ગુર્જરી.
1: આકાશવાણીની FM ગોલ્ડ ચેનલ 100.1 અને ન્યૂઝ ઓન એર એપ ઉપર ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી આપ સાંભળી રહ્યા છો આપની સાથી અને સંગી નીતા સાથે. દોસ્તો, કાર્યક્રમની શરૂઆતમાં મેં તમને પૂછ્યું હતું કે આજે કયો દિવસ છે જેનો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય અને ખોરાક સાથે છે. તો તમારામાંના ઘણા શ્રોતા મિત્રોએ અમને ફોન કર્યા અને જવાબો આપ્યા છે, સાચા જવાબો આપ્યા છે. કેટલાકે સાચા જવાબ નથી આપ્યા, ઘણાને નથી પણ ખબર. કેટલાકના ફોન અમે લઈ શક્યા નથી તો તે બદલ ક્ષમા ચાહીએ છીએ. અને સાચો જવાબ છે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે, એટલે કે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ. અને સાચો જવાબ આપનાર શ્રોતા મિત્રોના નામ છે બોરીવલીથી ઈલાબેન મહેતા, ચેમ્બુરથી નિલેશભાઈ કાલા, સુરતથી પિયુષભાઈ મહેતા અને મીરા રોડથી દિનેશભાઈ સરૈયા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આમ જ સાંભળતા રહો અમારા કાર્યક્રમ અને અમને પ્રોત્સાહન આપતા રહો. મિત્રો, અન્ન એ પૂર્ણ બ્રહ્મ છે એ તો આપણે જાણીએ જ છીએ, અને ખાણીપીણી એ આપણો પહેલો પ્રેમ છે. આપણો સવારનો નાસ્તો હોય, બપોરનું જમણ હોય, કે પછી રાતનું ડિનર હોય, કે પછી ક્યાંય હોટલમાં જમવા ગયા હોઈએ, કે કોઈ ઢાબે ગયા હોઈએ, કે કોઈ લારી ઉપરથી ખાતા હોઈએ, એ કેટલું સુરક્ષિત છે, કેટલી સુરક્ષિત રીતે આપણા સુધી પહોંચે છે, શું તેની જાણ છે? કારણ કે ન્યૂઝપેપર્સ, ટીવી ચેનલ્સ અને સોશિયલ મીડિયામાં આપણે વારંવાર વાંચીએ છીએ અથવા તો સાંભળીએ છીએ કે મરી મસાલાથી લઈને આપણા અનાજ, શાકભાજી, ફળ, દવાઓ, દૂધ અને દૂધની બનાવટો, દરેકે દરેક ચીજવસ્તુમાં ભરપૂર ભેળસેળ થાય છે. આ ભેળસેળને કારણે આપણે અનેક નાના મોટા રોગના શિકાર બનીએ છીએ. એટલે જ આજે આપણે આપણી રોજની થાળીને વધુ ટેસ્ટી અને હેલ્ધી કેવી રીતે બનાવી શકીએ ને તેની નાની નાની ચર્ચા કરવી છે. આજે વાત સ્વાદની પણ થશે અને સેહતની પણ. તમે પણ તમારા વિચારો અમારી સાથે શેર કરી શકો છો. અમારા ફોન નંબર તમને ખબર જ છે, છતાં પણ ફરી એકવાર જણાવી દઉં, 0224515434 અને 0224515435. આવો સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં એક મસાલેદાર ગીત.
2: તો તને વાત કહું ખાનગી,
3: એ જૂનાગઢના સીતાફળ એ મારા ધોળકાના દાડમ.

0: FM Gold, खरा सोना।
1: डॉक्टर अवे एटले के रोज एक सफरजन खाओ अने हेल्दी रहो। पण आजकाल बजार में सफरजन एटला चळकता अने लाल चटक देखाय छे ने कि जाने हमणां ज ब्यूटी पार्लर माथी फेशियल करावीने ना आवे होय। दोस्तों आ तो थई हसवानी वात, पण जो जरा विचार करशो ने तो ख्याल आवशे कि आपणे घणी वार फळोनी बाह्य सुंदरता जोईने अंजाई जईए छीए। मौसम वगर आंबा पर केरीओ पाकी जाय अने तरबूज अंदरथी लाल चटक निकले એની પાછળ કુદરત કરતાં કેમિકલનો હાથ વધારે હોય છે। અનેક પ્રકારના હેવી કેમિકલ્સનો ઉપયોગ કરીને ફળોને પરાણે પકાવવામાં આવતા હોય છે। એક ગ્રાહક તરીકે આપણે મોંઘા ભાવ ચૂકવીએ છીએ આપણા બહેતર સ્વાસ્થ્ય માટે, પણ બદલામાં આપણને મળે છે કેમિકલથી ભરપૂર ચીજો અને આરોગ્ય જોખમાય, એ તો નુકસાન ખરું જ। એટલે જ દોસ્તો, બને ત્યાં સુધી મોસમી ફળો જ ખાવા, કારણ કે સ્માર્ટ ગ્રાહક એ જ જે ચમક પાછળ ના દોડે પણ અમૃત જેવા સ્વાદને પારખે। અને તેના માટે અનેક ટિપ્સ આપવામાં આવતી હોય છે કે કેરી કુદરતી રીતે પાકેલી છે કે તેને પરાણે પકાવવામાં આવી છે, લીચી ખરેખર લાલચ છે કે તેના ઉપર કોઈ કેમિકલનો છંટકાવ કર્યો છે, સફરજનની ચમક કુદરતી છે કે આર્ટિફિશિયલ। મિત્રો, આ ટિપ્સ જુદા જુદા માધ્યમથી આપણી પાસે પહોંચે જ છે, પણ દરેક પાસે એટલો સમય નથી હોતો કે દરેક વસ્તુને આ રીતે ચકાસી શકે, ખરું ને? પણ જ્યારે આસપાસ આટલી બધી ભેળસેળ અને મિલાવટવાળી વસ્તુઓ મળતી હોય ત્યારે આપણે આપણા આરોગ્ય, આપણી હેલ્થ, જેના માટે આપણે કાર્ય કરીએ છીએ, સતત દોડતા રહીએ છીએ, તેને બચાવવા માટે કેટલીક કાળજી તો ચોક્કસ રાખવી જરૂરી બની જાય છે, બરાબર ને? તમારું શું કહેવું છે?

ગુજરાતી ગીતોની અસ્મિતાને જાળવી રાખતો એકમાત્ર શો ગીત ગુર્જરી. આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR એપ પર આપની સાથી અને સંગી નીતા સાથે. મિત્રો, જરા વિચારો કે લારી પરથી લીધેલા ભીંડા, દૂધી કે કોથમીર પર કોઈ એક્સપાયરી ડેટ જોઈ છે ખરી? ના જોઈ ને. એટલે જ શાકભાજી ક્યારે ખેતરમાંથી નીકળ્યા અને ક્યારે આપણા ફ્રીજમાં આવ્યા એનું ગણિત સમજવું અઘરું છે. અને એટલે જ લોકો હવે ઓર્ગેનિક ફૂડ તરફ વળ્યા છે. લોકો તો શું, લોકો એવું ઈચ્છે છે કે ખરીદી સીધી ખેડૂત પાસેથી જ કરે. એટલે અનેક જગ્યાએ ખેડૂતો પણ પોતાના શાકભાજી અનાજ વેચવા નીકળે છે. પણ ફ્રેન્ડ્સ, દરેક વખતે સીધું ખેડૂતો પાસેથી જ ખરીદવું શક્ય નથી હોતું. કારણ કે હવે આપણને ઓનલાઈન ખરીદી કરવાની પણ આદત પડી ગઈ છે. આપણે કામ પણ કરીએ છીએ એટલે સતત ખેડૂતો પાસેથી આપણે ખરીદવા જવાનો સમય નથી મળતો. તો આવા સમયે કોઈ પણ શાકભાજી કે ફળ હોય તેને ખૂબ જ સાવધાનીથી ધોવા જોઈએ. બની શકે તો હૂંફાળા ગરમ પાણીમાં મીઠું નાખીને ધોવા જોઈએ, જેથી તેના ઉપર લાગેલું કેમિકલ નીકળી જાય. બીજી તરફ આપણા ફેવરેટ પેકેટ ફૂડ્સ, ચિપ્સ, નૂડલ્સ કે રેડી ટુ ઈટ પેકેટ્સ પર તારીખ તો હોય છે, પણ ક્યારેક બજારના કેટલાક ખેલાડીઓ જૂના પેકેટ્સ પર નવી તારીખના સ્ટીકર ચોંટાડીને પોતાના લાભ માટે બીજાનો ખેલ પાડી દે છે. મહિનાઓ સુધી સાચવેલો આ ખોરાક આપણી ઇમ્યુનિટી સાથે સંતાકૂકડી રમે છે. તેથી જ મિત્રો, દરેકે દરેક ફૂડ પેકેટ્સ ઉપર ઇન્ગ્રેડિયન્ટ્સ લખેલા હોય છે તેને બરાબર ચકાસી લેવા જોઈએ. કારણ કે ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે કોઈ ફ્રૂટની આઈટમ હોય તો તેમાં ફ્રૂટનું પ્રમાણ જ હોતું નથી, અન્ય કોઈ એવી ચીજ ચોકલેટ્સ હોય કે અંદર જે પ્રમાણ લખેલા હોય છે એ પ્રમાણ એની અંદર હોતા જ નથી. તેની અંદર સાકર, મીઠું અને એડિબલ કલર્સનું પ્રમાણ કેટલું છે તે તો ચોક્કસથી ચકાસવું જોઈએ. મિત્રો, આ નાની નાની આદત તમને અને તમારા પરિવારને સુપર

0: વાતો થાય અપરંપાર ગીત ગુર્જરી ગુજરાતી ગીતો અને વાતોનો એકમાત્ર કાર્યક્રમ દરરોજ બપોરે 3 વાગે 100.1 FM ગોલ્ડ પર
1: FM ગોલ્ડ ખરા સોના
2: આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ અને ન્યૂઝ ઓન AIR એપ પર ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી અને આજે આપણે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસને દિવસે વાત કરી રહ્યા છીએ ભેળસેળવાળા અનાજથી સુરક્ષિત રહેવાની. અચ્છા દોસ્તો, તમને ખબર છે કે આ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ? તો તેનો ઇતિહાસ બહુ જૂનો નથી. હા, વર્ષ 2018માં સંયુક્ત રાષ્ટ્ર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને વિચાર આવ્યો કે આખી દુનિયામાં ખાણીપીણીની ઘેલછા છે, પણ એ ખાદ્ય પદાર્થો સુરક્ષિત છે કે નહીં એના પર ધ્યાન કોણ આપશે? બસ એ જ ચિંતામાંથી જન્મ થયો આ દિવસનો. અને 7 જૂન 2019ના દિવસે દુનિયામાં પહેલીવાર ઓફિશિયલી વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ઉજવાયો. એનો સીધો હેતુ એ જ હતો કે ખેતરથી લઈને આપણી થાળી સુધી ખોરાક એકદમ હાઇજિનિક અને સેફ રહેવો જોઈએ. હવે સોશિયલ મીડિયા ખોલો એટલે રોજ નવા વિડીયો જોવા મળે, દૂધમાં પાણી કે મસાલામાં ભેળસેળ કેવી રીતે ચેક કરવી. આ બધું જોઈને એવું લાગે કે શાકભાજીની લારીએ હવે થેલીની સાથે સાથે કેમિકલ ટેસ્ટિંગ કીટ અને માઇક્રોસ્કોપ પણ લઈને જવું પડશે. પણ દોસ્તો, કુકિંગ કરવું એક આર્ટ છે, કોઈ સાયન્સ લેબોરેટરીનો પ્રોજેક્ટ તો નથી. ચકાસણીના ટેન્શનમાં પડવાને બદલે આપણે જાગૃત રહેવું એ જ સૌથી મોટું હથિયાર છે.

आप સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગીત ગુર્જરી 100.1 FM ગોલ્ડ ખરાસોના અને ન્યૂઝ ઓન AIR એપ ઉપર આપની સાથી અને સંગી નીતા સાથે. દોસ્તો, મીરારોથી દિનેશભાઈ સરૈયાએ કહ્યું કે કોઈ પણ વસ્તુ, જ્યારે મુખ્યત્વે એમણે કેરીની વાત કરી કે કેરી જ્યારે લઈએ ને ત્યારે કાચી જ લેવી જોઈએ અને એને ઘરમાં પકાવવી જોઈએ. પાકી કેરી લઈએ તો આપણને ખરાબ કેરી મળી શકે ક્યારેક, અથવા તો કેમિકલથી પકવેલી હોય, પણ ઘરે લાવી એનો દાબો નાખીને પકવવામાં આવે તો એ કેરીનો જે સ્વાદ હોય છે એ સ્વાદ તો ક્યારે રેડીમેડ બજારમાંથી મળતી પાકી કેરીનો આવતો જ નથી હોતો, એવું તેમણે જણાવ્યું. આ સિવાય એમણે એમ પણ વાત કરી કે હમણાં આઈસ્ક્રીમ માટે પણ કંઈક નિયમો બદલાયા છે, કે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો જે તફાવત છે એ કંપનીઓવાળાએ લખવું પડશે કે આ આઈસ્ક્રીમ છે કે ફ્રોઝન ડેઝર્ટ છે. એટલે એ બધું જ્યારે લેવા જઈએ આઈસ્ક્રીમ ત્યારે ચકાસીને જ લેવું. તમારો ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. ફ્રેન્ડ્સ, ફૂડ સેફ્ટી માટે આપણે બસ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે, જેમ કે શાકભાજી કે ફળોને ઘરે લાવીને ચોખ્ખા પાણીથી કે પછી મીઠાવાળા હુંફાળા પાણીથી બરાબર ધોઈ લેવા, ઘરમાં બને એટલો તાજો અને ગરમાગરમ ખોરાક ખાવાનો આનંદ લેવો. ફૂડ સેફ્ટી એટલે સ્માર્ટ બનીને ખોરાકને એન્જોય કરવો, પણ ગ્રાહક તરીકે આપણે પણ જાગૃત રહેવું જરૂરી છે. બજારમાંથી જે પણ વસ્તુ ખરીદો જેની માટે આપણે મોટી કે નાની રકમ ચૂકવીએ છીએ તેની બારીકાઈથી ચકાસણી કરો. ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને દવાઓ સહિતની તમામ ચીજોના ઇન્ગ્રેડિયન્ટ્સ અને એક્સપાયરી ડેટ ચકાસો અને સ્માર્ટ શોપિંગ કરો. એટલે સ્માર્ટ શોપિંગ સેફ લાઈફનો મંત્ર અપનાવો. તો દોસ્તો, સરસ ખાઓ, સેફ રહો અને મોજ કરો. સ્ટે સેફ એન્ડ સ્ટે હેલ્ધી. હેપી ઈટિંગ. આ સાથે જ આપની સાથી અને સંગી નીતાને રજા આપો. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સાંભળતા રહો 100.1 FM ગોલ્ડ અને ન્યૂઝ ઓન AIR એપ. બરાબર 4 વાગે આપ સાંભળી શકશો સમાચાર.